ક્રિસ પેરી હાંસો જન્મ 25 નવેમ્બર 1928 વર્ષા બોરડા મડગાંવ હાંગા ઝાલો. ક્રિસ પેરી હાણી કોંકણી ગીતાની જેઝ સંગીતાची વળખ કરून દિલી. ગોયच्या ગાયકांनी तर तांची गीतां गायलीच. त्यान भायर हिंदी सिने इंडस्ट्रीतल्या नामणेचे गायक जशे मोहम्मद रफी, उषा उत्तोप हांका लेगीत क्रिस पेरी हाणी कोंकणी गीतां गावपाची संद मेळून दिली.